0: Voice to your heart. Zulu FM 101.2 MHz.
1: 우리 샤피 이름은 걔가 거두셔서 따라 샤피 내 옆에 어느 새끼였나요
2: 고생? 걔 알겠어? 에이 이렇게 버티 아시오 여러분 쌈만 죽상골만 오는 어떻게 버티 오는 벌써다 니 탈에 나먹 수준아 오셨다 이제 나한테는 이제도 전는 얘기 알잖니
1: 아니요 목차 불먹 먼저 지금 이거 그지
2: 근데 다 되나?
1: 다 되니
2: 신아, 니 타수신아 원하고 악기에 다 하나의 바이크 구랄 렉니 와 퍼이나오니 구라오 아니 브라먹 수신아 원하고 이제 자는 자는 니에 것 앞으로 파이다 와 스와스카 라기 퍼이나오니 걸렛 수신아오 이스타 수신아리 선아지라이 마무드 바나오처 컨딧 바르처 니라사 바나오처 로 어비스와스품 수신아 걸처
1: 오호 계속 와이다 이스타 수신아 시나이 너무 우린 거지
2: 오니 भ्रामक र मिथ्या सूचना शेयर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन शेयर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि होइन यकिन गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनुपर्छ नीति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै शेयर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
0: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
3: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र विश्वास